0: वो हमारी साथी।
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે અને તમે જ્યાં ક્યાંયથી જોડાયો તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો। સવારના 10 વાગી ચૂક્યા છે, રવિવારનો દિવસ છે। તો શ્રોતા આપણે વાત કરીએ તો ભાઈ કહેવાય છે ને કે ભાઈ જીવનમાં સફળતા મેળવવી હોય ને તો મહેનતમાં વિશ્વાસ રાખો ભાઈ નસીબ તો ભાઈ વાત કરીએ તો ભાઈ જુગારમાં અપનાવવામાં આવે છે। કહેવાય છે ને જ્યારે મહેનત કરે તો મહેનતનું ફળ જરૂરથી મળે છે અને સફળતા પણ મળે છે। તો ચાલો એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ, ભાવિકા રબારીના અવાજમાં લેવામાં આવ્યું।

0: આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા. તો શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ ને ક્યારેક આપણા જીવનમાં મોટાભાગની ભૂલોની જ્યારે વાત કરીએ છીએ તો ઉતાવળે લીધેલા નિર્ણયોને કારણે થાય છે. પહેલાં તમે એના પર વિચાર કરો અને પછી તેના પર કાર્ય કરો. એટલે કહેવાય છે ને, જ્યારે પણ આપણે ઉતાવળમાં નિર્ણય લઈએ છીએ ને તો ઉતાવળને કારણે જો નિર્ણય લીધેલો હોય છે ને તે આપણને મુશ્કેલીમાં લઈને જાય છે. એટલે કહેવાય છે ને, જો કંઈ કંઈ નિર્ણય લેવાનો હોય ને તેને આરામથી સૌથી સમજીને વિચારીને પછી લેવાનો. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ભાવે સાહિરના અવાજમાં લેવામાં આવેલું.
1: મારી શક્તિ સ્વરૂપા, શક્તિ સ્વરૂપા, મારી જગદંબા, મારી જગદંબા, વિષ ભુજાળી કંકુના પગલે રમવા આવતી, ચૌદ ભુવનમાં તેજ પથરાવતી, આવો નવરાતે મારી માવડી જોગમાયા.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે, આવો અમારી સાથે. તો જ્યારે આપણે વાત કરીએ છીએ તકની, તો ભાઈ જ્યારે તક મળે ત્યારે તૈયાર રહો, કેમ કે જ્યારે તક અને તૈયારી સાથે મળે છે ને ત્યારે જ ભાઈ ભાગ્ય ખુલે છે. એટલા કહેવામાં આવે છે ને કે ભાઈ જ્યારે પણ તક મળે ને ત્યારે હંમેશા માટે રેડી રહેવું જોઈએ, કારણ કે તકની સાથે તૈયારી હંમેશા સાથે મળે છે. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું 2025 નું.

શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ ને અપેક્ષાની, તો ભાઈ કોઈ પણ અપેક્ષા વગર હંમેશા બધાનું સારું કરવાનો પ્રયત્ન કરવો. કારણ કે કોઈએ પૂછ્યું છે ને કે ભાઈ જે લોકો ફૂલ વેચે છે ને ભાઈ, તેના હાથમાં ફૂલની સુગંધ હંમેશા માટે રહી જવાય છે. એટલે કહેવાય ને ભાઈ, જ્યારે પણ આપણે કોઈનું સારું કરીએ છીએ ને કોઈ પણ અપેક્ષા વગર, તો ભાઈ આપણું પણ સારું જ થાય છે. તો ચાલો 100 મજાના આગલું ગીત લઈ લે. સુરતી લોચો એલ્બમમાંથી લેવામાં આવેલું

શું જ આપણે વાત કરીએ છીએ ને, આપણા લાઈફમાં ઘણા લોકો આવે છે ને ઘણા લોકો જાય છે, પણ આપણને ખબર નથી પડતી. એટલે જીવનમાં કોણ આવીને ગયું એના વિશે વિચારવા કરતાં ભાઈ કોણ હજુ આપણી સાથે ઊભું છે ને એ વધારે મહત્વનું છે. એટલે ઘણા બધા આવે છે ને ઘણા બધા જાય છે, પણ આપણી સાથે હજી કોણ ઊભું છે એ ઘણું મહત્વનું છે. તો ચાલો આપણે પણ ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ગીતા રબારીના અવાજમાં લેવામાં આવેલું

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ચેતન ધનાનીના અવાજમાં લેવામાં આવેલું, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.